સૌ પ્રભુનકો ભજન કરતે શ્રી વલ્લભાચાર્યજી સૌ દીક્ષા લઈ પાછે યે ભગવન લીલા કે પદ ગાવન લાગે યે જમના મતા ગામ મે રહેતે ઇનકે પદન મે વ્રજ કો સામાજિક ચિત્રણ ઓર વાસમે કી રહેની કરની હમે સ્પષ્ટ રૂપ સુ દેખવે કુ મિલે હૈ વ્રજ મે બડો મેવા યે ટેટી જાકો હોતે હૈ સાગ સંધાનો ઓર બેજર કી રોટી લેલે ડલિયા બીનન નિકસી લેલે ડલિયા બીનન નિકસી બડે ગોપ કી બેટી કુંભન દાસ લાલ ગિરધરસો હે ગઈ ભેટા ભેટી દૂસરો પર ઘર ઘર તે આઈ હૈ છાક ખાટે મીઠે ઓર સલોને વિવિધ ભાંતિ કે પાક મંડલ રચના કરી જમુના તટ સઘન લતા કી છાઈ ગોપ ગ્વાલ સકલ મિલ જૈવત મુખઈ સરાહત જાહી બાટત બલ મોહન દૌ ભૈયા કર દોના અતિ સોહે ચાખત આપુન સખન મુખન દેકે ગોપી જન મન મોહે ટેટી સાગ સંધાનો રોટી ગોરસ સરસ મહેરી કુંભન દાસ ગીર ધરન રસ લંપટ નાચત દે દે ફેરી યા પ્રકાર સો કુંભદાસજી ને અપને પદન મે કૃષ્ણ લીલા કે સંગ સંગ વ્રજ કે સ્વરૂપ કો હું વર્ણન કર્યો હૈ કૃષ્ણદાસ મુખ્ય રૂપ સો ગુજરાત કે પટેલ હતે બાલપણ સો હી ભગવત કથા વાર્તા મે ઇનકી વિશેષ પ્રીતિ હતી યે જતીપુરા મે ગોવર્ધન પર્વત પર શ્રીનાથજી કે મંદિર મે શ્રી ઠાકુરજી કે સન્મુખ કીર્તન ગાવતે શ્રી વલ્લભાચાર્ય ઇનસો વિશેષ પ્રીતિ રખતે કૃષ્ણ લીલા કે બહોત પદ ઇનને રચે સો પદ મેરો મન ગિરધર છબી પર અટક્યો મેરો મન ગિરધર છબી પર અટક્યો લલિત ત્રિભંગી અંગન ઉપર ચલ ગયો જહાં હી ઠટક્યો સજલ શ્યામ ઘન નીલ બરન હૈ ફિર ચિત્ત અનત ન ભટક્યો કૃષ્ણદાસ કિયો પ્રાણ ન્યોછાવરી યે તન જગ સિર પટક્યો એક ઓર પદ ગિરધર જબ અપનો કરી જાને તાકો મન ભક્તન કી સેવા ભક્ત ચરણ રજ સદા લુભાને ભક્તન મે મતિ ભક્તન મે ગતિ હરિજન કરી એક હી માને કૃષ્ણદાસ મન બચ ક્રમ કરી હરિજન સંગે હરિ ઉર આને કૃષ્ણદાસ કે પદન મે શ્રી કૃષ્ણ કી અનન્ય ભક્તિ ઓર રૂપ માધુરી કો બડો સુંદર વર્ણન હૈ ગોવિંદ સ્વામી સનોડિયા બ્રાહ્મણ હતે ઓર મહાવન મે રહેતે 252 કી વૈષ્ણવન કી વાર્તા કે અનુસાર યે શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી કે શિષ્ય ભય ઇનકો હોરી કો એક પદ બડો સુંદર હૈ સુપદ શ્રી ગોવર્ધન રાય લાલા શ્રી ગોવર્ધન રાય લાલા તિહારે ચંચલ નૈન વિશાલા તિહારે ઉર સો હે વનમાલા તાતે મોહ્ય સકલ વ્રજવાલા ખેલત ખેલત તહા ગયે જહાં પનિહારીન કી બાટ ગાગર ઢોરી શીસતે કો ભરન ના પાવે ઘાટ નંદ રાય કે લાડલે બલી એસો ખેલ નિવારી મન મે આનંદ ભરી રહ્યો મુખ જોવતી સકલ વ્રજ નારી અરગજા કુમકુમ ઘોરી કે ભાજી ગિરધર લાલ લગાય ચતુર્ભુજ દાસ કુમન દાસજી કે પુત્ર હતે જમનાવતા મે રહેતે ઇનકે દ્વારા રચિત બિરહ કે પદ બહોત હી પ્રસિદ્ધ ભય સુપ્રદ બાત હિલક કી કાંસો કહી હૈ બાત હિલક કી કાંસો કહી હૈ સુનરી સખી વ્યવસ્થા યાતન કી સમજ સમજ મન ચુપ કરી રહી હૈ મરમી બિના મરમ કો જાને મરમી બિના મરમ કો જાને યહ ઉપહાસ જાની જગ સહી હૈ ચતુર્ભુજ પ્રભુ ગિરધરન મિલે તબ જબ હી સબ સુખ લહી હૈ છી સ્વામી મથુરિયા ચૌબે હતે ઓર વ્રસો ઇનકો વિશેષ સ્નેહ હતો ઇનકે દ્વારા રચિત પદન મે પ્રભુ કો મહાત્મ્ય કો વર્ણન હૈ સુપદ ચરણાત પત્ર કી છૈયા હો ચરણાત પત્ર કી છૈયા કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન બયો જાત રાખ્યો ગહી બહિયા નવનખ શરદ ચંદ્રમા મંડલ વિવિધ તાપ મે તટ છિન મહિયા છીત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ સુજસ બખાન સકલ શ્રુતિ નૈયા નંદદાસ તુલસીદાસ જી કે છોટે ભૈયા હતે સુરદાસ કે બાદ ઇનકો સ્થાન પુષ્ટિ ભક્તિ માર્ગ મે દ્વિતીય હૈ રાસ પંચાધ્યાયી અનેકાર્થ મંજરી રૂપ મંજરી વિરહ મંજરી ગોવર્ધન લીલા શ્યામ સગાઈ ઓર ભવન ગીત ઇનકી પ્રસિદ્ધ રચના હૈ યે સબ વ્રજ મે આયે તો વ્રજ કો સ્વરૂપ દેખ કે બહોત મોહિત ભય ઓર યહ પદ ગાયો જો ગિરી રુચે તો બસો ગોવર્ધન જો ગિરી રુચે તો બસો ગોવર્ધન ગામ રુચે તો બસો નંદ ગામ નગર રુચે તો બસો શ્રી મધુપુરી શોભા સાગર અતિ અભિરામ સરિતા રુચે તો બસો શ્રી યમુના તટ સકલ મનોરથ પૂરન કામ નંદદાસ કાનન રુચે તો બસો ભૂમિ વૃંદાવન ધામ યા પ્રકાર સો અષ્ટછાપ કવિન કે પદ આજવ સાહિત્ય મે બહોત મહત્વપૂર્ણ હૈ બ્રજભાષા મે ઇનકો સ્થાન અતુલ્ય હૈ
पुष्टि मार्गी है हवेलिन में और वैष्णवन के द्वार